સદીયતી સ્વિટઝરલેન્ડ રાષ્ટ્રપતિ ગઇ પરમલિન આજ નવી દિલ્હીચ દુવલ્લી ગાલબાત કરંગે ભારત તે કેનેડા કઝની શુદ્ધા વ્યાપક આર્થિક પાઇવલી સમજોતેલી ગાલબાદા પંચમા ગેડ આજ કેનેડા ની રાજધાની ઉટાવટ શરૂ કરંગે વિત્તમંત્રી નિર્મલા સીતારમણની આંખી કે વિકસિત ભારત ટીચેનું હાંસલ કરી અજયી આર્થિકતા જરૂરી હૈ જિથે હર તરહ કે ઉદમાનું વધન દે મોકે મિલન કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ આજ અસમ દે ડિબ્રુગઢ તું પહેલી અંતરરાષ્ટ્રીય માલવાહક જહાજનું રવાના કરંગે ફ્લાઈ દુબઈ ઉડાન ઉમાની સહ પાયલટ ને જહાજનું અગવા કરન દી નાકામ કોશિશ તો બાદ ઉસનું સાઉદી અરબ દે રેગિસ્તાન વિચ સુટણ દી કોશિશ કીતી સી અમલી જનતક શિકાયતાં તે પેન્શન મંત્રી ડોક્ટર જિતેન્દ્ર સિંઘ આજ નવી દિલ્હી સ્તારમી પેન્શન અદાલત દી પ્રધાનગી કરનગે અમૃતસર દેહાતી પોલીસને એક વ્યક્તિને ગ્રિફતાર કરકે ગેરકાનૂની હથિયારા તે ધમાકા કે સપ્લાય દે એક નેટવર્કનું તબાહ કર દેતા અમૃતસર ચાર્જ તો 9 ઓક્ટોબર તક શ્રી ગુરુ રવિદાસ જી દે 650મી પ્રકાશ પૂર્વનું સમર્પિત વિશેષ ડ્રોન શો કરવાય જા રહે ને તે ભારત ને કલ જાપાન દે આઈટી ના ગોવા ચો ખતમ હુઈ હૈ શેખ ખેદાન સોને દે કી ચાંદી દે સ્તાઈ તે કાંસી દે 37 તમગે સમેત કુલ 85 તમગે જત્તે સો એ સન હું તક દિયા મુખ ખબરાં મિનિમમ 343.6 મીટર યાની 873 કિલોહર્ટઝ સે આકાશવાણી તે જલંધર કેન્દ્ર તો બોલ રહ્યા ગાતા રહે મેરા દિલ એ સન્માન તહેત એક ફિલ્મ દે ગીત અજ તુહાનું સુણાવણ ને તે ફિલ્મ દા નામ હૈ હાથી મેરે સાથી